0: Ready to order?
1: Yes. We're earning unlimited 3% cash back on dining and entertainment with a Capital One Saver Card, so let's just get one of everything.
0: Everything?
2: Fire everything! The Capital One Saver Card is at table 27, and they're earning unlimited 3% cash back.
3: Yes, Chef!
1: This is so nice.
2: Had a feeling you'd want 3% cash back on dessert.
1: Ooh, tiramisu!
2: Earn unlimited 3% cash back on dining and entertainment with the Capital One Saver Card. Capital One, what's in your wallet?
4: Terms apply. See CapitalOne.com for details.
5: તમને એવું લાગશે કે ફિલ્મ પતી ગઈ, પછી સેકન્ડ એન્ડ આવશે, થર્ડ એન્ડ આવશે, એન્ડ ધેન વિથ ધ એન્ડ ક્રેડિટ સોંગ, ધ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ફ્રેન્ચાઇઝી ફિલ્મ. સો વી આર ઓલ્સો ગોઈંગ ફોર અ સેકન્ડ પ્રોજેક્ટ, અને સેકન્ડ પ્રોજેક્ટનું રાઇટિંગ હેઝ ઓલ્સો સ્ટાર્ટેડ. સો એન્ડમાં દેર ઇઝ ઓલવેઝ અ સરપ્રાઇઝ વિચ કેન લીડ યુ ટુ પાર્ટ ટુ. યસ, સરપ્રાઇઝિંગલી વી આર ઓલ્સો પ્લાનિંગ ટુ રિલીઝ ઇન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ, બિકોઝ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઇઝ અ વેરી બિગ માર્કેટ ફોર અસ. સો 99.9% વી આર ડુઇંગ અ પ્રીમિયર ઇન ઓસ્ટ્રેલિયા, મોસ્ટલી ઇન સિડની, એન્ડ ઇફ ધીસ ઇઝ હેપનિંગ ઓફકોર્સ વી વિલ અગેન અપ્રોચ યુ એન્ડ વી ડુ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન સિડની. દેટ્સ ધ પ્લાન સો ફાર.
6: ડેફિનેટલી, ચોક્કસથી આપણે ફરી ચર્ચા કરીશું આ વિશે, અને તમને પણ સિડનીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તમારી ફિલ્મની સાથે, અને ખૂબ સફળતા મળે તેવી શુભકામનાઓ સાથે આપનો ખૂબ ખૂબ આભાર.
5: મિરાનીબેન, થેન્ક યુ વેરી મચ.
7: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો, અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
8: મિત્રો, હેમલતાબેને સંદેશ મોકલ્યો છે કે તેમને આજનો કાર્યક્રમ અને પ્રસ્તુતિ ખૂબ ગમ્યા. તેમણે મધર્સ ડે નિમિત્તે તેમના માતાને યાદ કર્યા છે અને કહ્યું છે કે તેઓ જે પણ છે તે બધું તેમની માતાને લીધે જ છે. આપનો ખૂબ આભાર હેમલતાબેન. મિત્રો, કાર્યક્રમ એના સમાપન પર છે, તો સાંભળીએ એક ગીત. શબ્દો છે વાલમ આવોને અને ફિલ્મનું નામ છે લવની ભવાઈ. હવે કાર્યક્રમને વિરામ આપીશું, ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.